0: ये आकाशवाणी गुवाहाटी का प्राग ज्योतिष पर है। मीडियम वेव 289.9 मीटर, 1035 किलोहर्ट्ज और डीआरएम फ्रीक्वेंसी 1026 किलोहर्ट्ज पर। सैनिक भाइयों, आइए सुनते हैं अगला कार्यक्रम, प्रादेशिक संगीत। आज हम आपको सुनवाएंगे कुछ चुनिंदा गुजराती गीतों को। पहला गुजराती गीत आइए सुनते हैं साजन एल्बम से, ईशानी ललिता और साथियों की आवाजों में।
1: કંકોત્રી એટલે અરખનું કેળું, અત્યારના જમાનામાં કંકોત્રી પ્રેસમાં છપાય, પહેલાના જમાનામાં ની કઈ જુદી વાત હતી। જેને જેને લગ્નમાં તેડાવવા હોય એવા સંબંધીઓને આંગણે હાથમાં કંકાવટી અને ચોખા લઈને જાય, ઉંબરે ચાંદલો કરે, એની ઉપર ચોખા છોડાય અને પછી અરખનું કેળું કરાય કે આંગણે દીકરાના લગ્ન છે, આપ સાજન માજન સાથે પધારજો। પણ અટાના જમાનામાં જે કંકોત્રી મોકલાય છે અને એ કંકોત્રીને શબ્દોથી કંઈક મઢ્યું હોય કે અવસર અમારે આંગણે પધારજો, મોં ઘેરા મહેમાન, સાજન માજન સાથે આવજો, અમે કરશું તમારા સન્માન। દીકરાના લગ્ન લેવાના હોય એ વખતે તમામ સગા સ્નેહીઓ અને મિત્રો એને હરખના તેડા કર્યા હોય અને તમામ આવી પહોંચ્યા હોય અને તમામને આ કંકુ છાંટેલી કંકોત્રીમાં લખ્યું હોય કે કંકુ છાટી કંકોત્રી મોકલી, એમાં લખ્યું લાડકડાનું નામ માણેક સ્તંભ રૂપિયો।